0: ஜுனு மாவட்ட
1: brought to you by
2: அகுனுலகே நமஹுபவன ரட்டபுராம ரசகனயன அவுலே சவம ரசகரகன மாதர் ஃப்ரீல நூடுல்ஸ் டேஸ்டிகே ட்ரஸ்டிக
3: ஹதரோக ஸ்நாயு ரோக ஆத்ரைட்டிஸ் ඇතුළු ඔබට තිබෙන ඕනෑම රෝගයක් නිට්ටාවට සුව කරගන්න සෙවනගල කමල් බඳුඩ වෙද පහතා හමුවන්න 0773 273 540
4: සිලෝන් ග්‍රීන් ලයිෆ් ප්ලාන්ටේෂන් වෙතින් අනාගතයට අගනා ආයෝජනයක් දැන්මම තන්න 0111 437 1250
0: ஜனி எக்க தே துணுமாவத தே

0: வேகம் டிஜே அட்டாக் காக்
1: நான் ஸ்டாப் ரீமிக்ஸ் ரீமேக் இக்கட்ட ஹேப்பினர் டிஜே பிளாஸ்டிகா அங்கா கலேனே இன்னா குமரியே.
0: ரேடியோ இத்திஹாசே பிரதம வதாவட்டா லாங்கேய சுப்பிரி டிஜே தாரு முகுன்னட முகுன கேட்டனா டிஜே அட்டாக் ஷோயக்கா.
1: நெட் எஃப்எம் டிஜே நைட் ஃபேஸ் டு ஃபேஸ் அட்டாக் ஷோ. அட்டாக் ஷோ
0: லங்காவ முதன்ன வீலங்க டிஜே ஸ்டார் வென்ன கமதி நாம் ஓயா டிஜே ப்ளே கரன பெஹதிலி வீடியோ தென் மாபிட வாட்ஸ்அப் கரன
1: 0705 95 95 95. நெட் எஃப்எம் டிஜே நைட் ஃபேஸ் டு ஃபேஸ் அட்டாக் ஷோ. ஹேட்டர் அண்ட் நவேட்டர் முகுனட முகுன தரங்க வதின்னே கலுத்தர டிஸ்ட்ரிக்கய மிஸ்டர் டீன் மொனராகல டிஸ்ட்ரிக்கய டிஜே ஷான்
2: මසකට අවම රුපියල් 6000කින් වාරික 60ක් වසර 5කින් ගෙවා වසර 25ක් දක්වා මාසිකව ප්‍රතිලාභ රසක් ලබා ගන්න. වැනිලා අපනයනයේ රන් සලකුණ වන සදාහරිත ප්ලාන්ටේෂන් සමග ඔබත් එක් වී සාඩම්බරණීය වෙළඳ කොටස්කරුවෙකු වන්න. අවුරුදු 23ක අඛණ්ඩ විශ්වාසය දිනාගත් සදාහරිත ප්ලාන්ටේෂන් සමග ඔබත් හිමි පෙත්තට යන්න. අපිට කතා කරන්න 076 44 11 600 011 52 34 03.
3: SLT Mobitel Fiber ekagedaram fit karanna. Okkoma devices connect karanna. Gaming walata low latency, fast and stable, unlimited thoraganna package rasak. SLT Mobitel Fiber.
4: Anuttana kaduma milak kasakala green super within hita ganna beri aduma milakata den pahanda rasak. Obat athumevit wenasa wataha ganna. Shaka matale athurugiriya mulleriyawa narammala gane mulla kampola. Kasakala green super kasakala samuha vyapariya wetin.
3: SLT Mobitel Fiber ekagedaram fit karanna. ඔක්කොම devices connect කරන්න. Gaming වලට low latency, fast and stable, unlimited තෝරගන්න package රසක්. SLT Mobitel Fiber.
5: මේ ත්‍රාලෝක ධර්ම විජය පුසුන් කලාපය ජුනි 26 වනදා සිට 30 වනදා දක්වා බණ්ඩාරවෙල ශ්‍රී පුෂ්පාරාමේදී බණ්ඩාරවෙල නගරේ පුරා වීදි සරණ පුසුන් පෙරහැර සර්වඥ ධාතු වන්දනාව පාසල් දහම් පාසල් සහ රාජ්‍ය ආයතන සහභාගීත්වයෙන් පැවැත්වෙන බැතිගී සරණිය ශ්වේත පූජා පෝදින වැඩසටහන තේ පැන් දන්සැල මහිලා මුඛ කතා වස්තුව සහිත තොරණ Net FM පුසුන් කලාපය නරඹන්න සංවිධානය Net FM සමගින් බණ්ඩාරවෙල ශ්‍රී පුෂ්පාරාම තරුණ බෞද්ධ සංගමය ප්‍රධාන අනුග්‍රහය
4: අලුත්තැන කඩුම මිලක් කසාගල ග්‍රීන් සුප ශාකා මාතලේ අතුරුගිරිය මුල්ලේරියාව නාරම්මල ගනේ මුල ගම්පොල කසාගල සමූහ ව්‍යාපාරය වෙතින්.